મોદી કહ્યું, સ્વદેશી રક્ષા ઉત્પાદ માથે ધ્યાન દેવતા ભારત બત્તી હિફાજતી અર આત્મનિર્ભર બન રહ્યો હૈ. કેન્દ્રીય ગામાય વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિકસિત ભારત 2047 રા નિઝરિયાને સાકારકરણમાં ગામારી ભૂમિકાને મહત્વ બતાયા હૈ. સરિસ્કામાં બાઘ પુનઃસ્થાપના રા 18 સાલ પૂરા વ્યા. કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહ્યું, બાઘ સંરક્ષણમાં રાજ્યના અનુભવને સાજા કરણું ભવિષ્યની સંરક્ષણ રણનીતિને મજબૂત કરેલા. પ્રદેશમાં 3 દિન રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન રહે. પહેલે દિન આજ 69,000 ઉંબત્તી બૂથા માટે 5 સાલ તહી રા ટાબરાને પોલિયોની ખુરાક પિલાઈજી. સાથે પ્રાદેશિક સમાચારો બુલેટિન થઈ પૂરો યો. મારો આગલો સમાચાર બુલેટિન કાલે સવારે 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાયેલા. નમસ્કાર.